ઘુમાટ કૌની સાંસ્કૃતિક મહત્વ છે. અનન્ય વસંત્ર માતે ચીકલશી દોન તોંડા ગારીચે સામડે આસુન કૌની લોક આપલો બેટેલો સોવેળ કરસોંગ ગુમટાપોદા રસ્તાત. ગુમટાપોદાની મુરિયેચી ગીતા, દેવાચી ગીતા, બાળ ગીતા, ઉડતી પોદા, લોકવેદાંતલ્યો ફમત કણ્યો ગીતા રૂપા ઇત્યાદિ ઘડલ્યાત. ગુમટાપોદાની કૌની લોકાસો ઇતિહાસ અટાપુન આસા. એક ઘુમટ પોદ આસા માનપત્રી ગૌડાગેર સોગી બસલ્યો. त्या सल्यांच्या लग्न सैरिकी विशी विडंबन रितीन पोद आसा. आता आमी सदर करता.